관에 주하갈 갈제 꼬르분 조반 제리제 역기노 허른다 쉬탕 날때가 흘리시외나 전동장준 평양호 허디벌 내렸다 늘째기도 벌고시 미니 함긴 다틀 음식제 땅 없네 하산 날돌아 적어서 화두시 얼틈 들쓴 거야 이 явдлыг өрөөгөө бүтнэ гэж байлаад холын жаман хөөрөн хөөгөө хэшра соосэ